0: ગ્રીડ છે. બઢતી જનસંખ્યા, જલવાયુ પરિવર્તન, પાણી કી કમી નો ઉત્પાદન બઢાવણા કી આવશ્યકતા કા કારણ કૃષિમાં આધુનિક તકનીક ઉપયોગ તેજીથી વળી રહ્યો. આધુનિક તકનીકમાં ડ્રોન તકનીક એક મહત્વપૂર્ણ નવાચાર છે. ડ્રોન એક માનવરહિત ઉડનવાળો યંત્ર છે જે દૂર સિંહમ નિયંત્રિત કરી શકાય. એક ઉપયોગ ખેતનામાં નિગરાની, ફસલના પર દવાઈ નાખો, નવો ઉર્વરક નાખો, છિડકાવ કર્યો જાય, ભૂમિ કો સર્વેક્ષણ ન ફસલ નકા સ્વાસ્થ્ય કો આકલન કર્યો જાય. ડ્રોન તકનીક કિસાન નકલેણા સમય, શ્રમ ન લાગત બચાવણા કો સબસી પ્રભાવી સાધન માન્યો જઈ રહ્યો. ભાઈ બહેન, હું ડ્રોન તકનીક કો સબસી બડો લાભ ઈ છે કે તકનીકમાં કમ સમયમાં બડા ક્ષેત્ર કો નિરીક્ષણ કર્યો જઈ શકે. પહેલા કિસાન ભાઈ બહેન નકા પૂરા ખેત કો નિરીક્ષણ કરનામાં કઈ ઘંટા કઈ દિન લગી જતા હતા, પર અબ ડ્રોન સી કુછ મિનિટ પર પૂરા ખેત કી ફોટો ન વિડિયો લઈને ફસલ કી વાસ્તવિક સ્થિતિ કો પતો લગાઈ જઈ શકે, જેકા કારણ કિસાન ભાઈ બહેન સહી સમય પર ઉચિત નિર્ણય લઈને ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકે. ફસલના પર કીટનાશક નકો, ખરપતવાર નાશક, ઉર્વરક નકો છિડકાવ કરનામાં બહુત ઉપયોગી છે. પારંપરિક તરીકાથી દવાઈના કો છિડકાવ કરનામાં અધિક સમય, પાણી ન શ્રમ લાગતો હતો. એક અલાવા કિસાન ભાઈ બહેન નખ ઝહેરીલા રસાયણ કા સંપર્કમાં આવણો પડતો હતો, જેકાથી સ્વાસ્થ્ય પર ભી વિપરીત પ્રભાવ પડતો હતો. ડ્રોન કો ઉપયોગથી કીટનાશક નકો સમાન રૂપથી સહી માત્રામાં છિડકાવ કર્યો જઈ શકે, જેકાથી ઇનકી માત્રા ભી કમ લાગે જ ન પર્યાવરણ પર પ્રભાવ ભી કમ હોય જ ન સ્વાસ્થ્ય ભી સુરક્ષિત રહે. ડ્રોનમાં વિશેષ કેમેરા ન સેન્સર લગ્યા રહે જે કે પૌધા કી સ્થિતિ, નમી, પોષક તત્વ કી કમી ન રોગ નકો પહેલો પતો લગાઈ લે. ક્ષેત્ર કા અનુસાર ફસલ બીમાર છે, પાણી કી કમી છે, એકી જાણકારી ડ્રોન તુરંત દઈ દે, જેકાસી કિસાન ભાઈ સમય પર આવશ્યક ઉપાય અપનાઈને ફસલ પર હોનવાળા નુકસાન સી બચી શકે. જલ પ્રબંધન કા ક્ષેત્રમાં ભી ડ્રોન બહુત ઉપયોગી છે. ડ્રોન ખેતમાં નમી કો આકલન કરીને બતાઈ દે કે કિની જગા પર અધિક ન કમ પાણી કી આવશ્યકતા છે. એકાસી પાણી કો સહી ઉપયોગ હોય ન જલ સંરક્ષણ કા ભી બઢાવો મિલે. વિશેષ રૂપથી આશા ક્ષેત્ર જ્યાં પાણી કી કમી છે, ડ્રોન તકનીક સિંચાઈ ખ અધિક પ્રભાવી બનાવે. શાસન દ્વારા કૃષિમાં ડ્રોન તકનીક ખ બઢાવો દિયો જઈ રહ્યો. કિસાન, કૃષિ સંસ્થાન ન કિસાન ઉત્પાદક સંગઠન નસી ડ્રોન ખરીદના ન ઉપયોગ કરેણા કઈ યોજના નકા માધ્યમથી સહાયતા પ્રદાન કરી જઈ રહી. કૃષિ વિશ્વવિદ્યાલય ન પ્રશિક્ષણ કેન્દ્ર ન પર ભી કિસાન ભાઈ બહેન નખ ડ્રોન ચલાવણા કલેણા પ્રશિક્ષણ દિયો જઈ રહ્યો. ભાઈ બહેન, હું ડ્રોન તકનીક આધુનિક કૃષિ કી દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ઈ કિસાન નખ કમ લાગતમાં અધિક સે અધિક ઉત્પાદન પ્રાપ્ત કરના કા સાથ સાથ સમય કી બચત ન ફસલ કી સુરક્ષા કરનામાં મદદ કરે. કિસાન ભાઈ બહેન એની તકનીક કો ઉપયોગ કરીને આપણી ખેતી કા અધિક ટીકાઉ ન સમૃદ્ધ બનાવી શકે, જે કાસી કૃષિ વિકાસ કા સાથ કિસાન ભાઈ બહેન કી આર્થિક ઉન્નતિ ભી હોયગા. ભાઈ બહેનો, ઈ તો થી આધુનિક તકનીક ડ્રોન પર આપકી વાતચીત હમારસી. ને ભાઈ બહેન હોણ, આવો જસો કી હમ સબ કા માલુમ જ છે કે 1-7 જુલાઈ તક ચલનવાળા વન મહોત્સવ કા અંતર્ગત ગ્રામ સરમેશ્વર રેન્જ કા વન સંરક્ષક શ્રી જીતેન્દ્ર પગારે સી આવો સુણાન વન મહોત્સવ પર જાણકારી.
1: જૈસા કે હમ સબ જાનતે હૈ કે ઇસ સમય 1-7 જુલાઈ તક વન મહોત્સવ કા આયોજન. આજ હમારે સાથ ફોન સે જોડ રહે હૈ સરમેશ્વર રેન્જ જિલ્લા ખંડવા કે વન રક્ષક શ્રી જીતેન્દ્ર પગારે જી. જીતેન્દ્ર પગારે જી, આપકા કાર્યક્રમ મે સ્વાગત હૈ. નમસ્કાર.
2: થેન્ક યુ.
1: જૈસા કે હમ સબ જાની રહે હૈ કે વન મહોત્સવ કા આયોજન ચલ રહા હૈ, તો ઇસકે તહત ક્યા ક્યા કાર્ય કિયે જા રહે હૈ?
2: જૈસા કે હમ લોગ જાનતે હૈ કે ભારત મે હર સાલ જુલાઈ કે પ્રથમ સપ્તાહ મે 1-7 જુલાઈ તક વન મહોત્સવ મનાયા જાતા હૈ, વન વિભાગ દ્વારા મનાયા જાતા હૈ. કી શરૂઆત 1950 સે તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી મુનશી જી દ્વારા કી ગઈ થી. इसको मनाने का उद्देश्य है वनों के महत्व के बारे में जागरूकता बढ़ाना. इसका मुख्य उद्देश्य है पर्यावरण संरक्षण. पर्यावरण संरक्षण और वनों के महत्व के बारे में जागरूकता बढ़ाना और अधिक से अधिक पौधे लगाना.
1: जो लक्ष्य है पौधे लगाने का, वो क्या निर्धारित किया है?
2: इस बार हमारे माननीय यशस्वी मुख्यमंत्री श्री मोहन यादव जी द्वारा एक पेड़ माँ के नाम से जो